0: આમ તો કોઈ નહી, કોશિશ વગાય હાલ કહા હેસી ના એ બોલા છે બોલો નહીં પોસ્ટ સલામ હોય નહીં આવું ગયો ને હા એને મુ રહે નહી સારા પોખરો
1: રાવા
0: લાબે
1: હા
0: તાપો તાપો તાપો તાપો સીસો મેં કહો કરો આવો અમ તો કોઈ સલામા